ડાડર મરે નામ ડે કોય ડર બૂડ મરે પર કોય ડર મે કર કર મે ડર જાણે ભક્તન વાસ સચમણ પાણે ચૌદસ ચૌદે તમે લે પાવે રાજસ તામસ સદકાલ સમાવે સસ્યર કે કર દો સ્વાય જો જો તે કે દ્વારે ચૌદસ પવન પતાલ સ્વાય ખંડ બ્રહ્માંડ રલ લાય